0: ཁྱི ཕྱད མམ དང ཁྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི 다크 기특히 다운이 값었다 다플라 세브진데라요 다 먹으니 달이 하라 다 호라송즈모 티 값었다 아 그게 어도토즈그나 차토모즈가 지럭과 근고나다 토모즈가 그게 지 니거스카체샤니 토모즈가 뜨던스 다 그게 세브 다플라 세브지시라 어 티 값인지나다 다 그게 찾으기는 하라 지자스무자도다 내 차트 엔진에다 고추 알제인 되게 고자 차인 치드기는 좋아 그 샘드기 말고 이제 판스마 할스니 걸러는 무슨 지라
1: 아제
0: 다 카브다인 고추 떠니다 차리 걸렀던 게 지랑 아야 들자도 다 자링 값 그 자트 물링 그 다야 총은 정에다 두세 지라
1: 아제
0: 와 그다 샘드 시기 지드기니 지라 할스 그 판스마 카브다인 고 걸렀다 탁시기 지랭 고 이런 게 깨끗하나도 되세 지라
1: 아제
0: 아유 탁시기 티 낭든 알스라 니가 하오니가 와르다 카브다인 몬칠 코인지나 다 자차 그 지리 차도 기초와 그다 응아는무 아티들 기초 카다도 소이노 아지쇼긴 지나라다 아다 아크 선체는 부치가 칼링고노 리티기들 다 하스라 얼러그는니 카데고무 아 티캅스다 인지나랑 게지 여러건 그아 다치들건 지 여러건미니 다 와크티 카던티라 마요노 즈그나다 그 정스타티르 지 먹히나다 다 뜸무즈 저노 신다 다 터지나 마토다 좀 시아데달리용 지가 세가 동탕사 아 다시 모조 인지나 지 동탕사 아 다하오고와니 카르다 망아이 쿠사타 토무요 그라 다티 에 능가 능튼타 지 랑기 얌스시게 제치멘 고 측측지 같아요 지구나 지 돈이 하라 손이 살았다 와 그 아랑음이라 니치 혼조 근데 그 놓쳤다 무제
1: 제제제
0: 아 다타타 니치 지용샤릭시게 지가 같은 거 그지라 다타 무리
1: 디르 긴트 랑가 소아가 촌이라 어려요 아니가니 어종던 카마틀라 소아티그로 고처
0: 저 땅이 좀 해제선 그 칸다는 말다 녀스크 어종해즈가 마티기 니마즈 파티오치 마트는 지나다 좀 아랑 통제인 조나다 좀 해주면 그나 요스 그게 그 다시 갑슈 와 그 슝가 동가 고종이 그 따다 무스다 총디도 좀 해드기니 장아도 티온 말고 다 망라르 지르글라 세지 다 못다 지그랑 그 지 토코지 야라 체체체 우카니 글라츠라라 크르츠 다 망라르 지 못다 마이 디고 손르자다 다 종가 람칸데 시기다 좀 해드기니 마치 그 파지르 라카마탕 지네
2: 땀땅 땀씨니 샘땅 심아비츠 돈땅 돈가랑니 리땅 리그접츠
3: 송은 워스클라 논침제 강중 셰능 린츠나 냠브라가 스시
1: 냠아레레 릉게 참성거 소아거 촌이 어종샤리 게스르 존드 소아거나 왔음 게스르 존드 참성거나 왔음 Ligin jogu nuk kaptun di ta kimsang riri gu lonturga namzhig zina chukgu ta chi kamgu yartay gu Dumungu shukni chigi angi tanga yana arjipi gu ni paniri tunggu ki arindu
0: Riri riri ta tazi tanangi chan kiri sauzi gu chis tanga chan shiamma shigara Ta yunggu shukni shari sonji na ta nyanuk sumar yunga sanzi Ta chapir tanga chukdi an atrikir yunga gani diya ta muzin kuk
1: Riri riri
0: Ta ngunchi chukwa ka lulim chukra gara ta yunghi shari chimsang chiga song da de jong se de gung ka wa ni jong se yikin so ge ti jong anya ni jim san to mo zin ko ta to mo zik na gung ge ni na kang star chang wa ke xi ge che ti gun ra tar ki gung ni de ra ji sa yin na ji rum bo zin na chi ko yang na ji gang ge shi bu ni ji ne lu ni ko yin ni de ya yar ka mar ka ge ji ka mu yar ta ge de wa nyang so ma sang ding gu ti yo sa ge de wa yin si ge wa ke ji de nyang so ma ge ta ki ra ta si ge sa zi ярка марканера рангира кадатум таркмингина налайумни джимсантамши
1: же же же
0: оле тата музыка рангингина та джунг нони инжинач кизучи карны кайватык сига де джимдиранда сапсонега та джунг манжина рутамозрму
1: же же карны кайвасан джимдига намжыксан
0: оле та замбуг няни нони сине чигням чон тани чони сине манжыга джунг гонрару тамурму тигина нарангы чимтан та чимкачи оралги чозун сунжинара ngunchilwa kata rjungwaasti iti gitali yungsik tachir tanggu inji na rjunghe dhoshin jina rpachida rgyam kanta muzuhuk etara tawa kar rjung tehti na dhkoi nina tata khidini yasongdani jim tsandandu tamur taa kanktar chan tamuzuk jini nina shayi chon sun jo jina ra yangchi waka semkak chigina tanda mo chan mek tanda rjunghe chig shenlub jina chukka chachi jina draga tatamu pachir inji samk.
1: Rangyo zhongwa zhiga nungi tandani nyisind rjongwa tami tiga onziga. Tiga na maung pa ingi na yung rjongwa zhiga ngi tiga ngankar zhiga, rjongwa zhiga ngi tiga pkhisam zhiga tira yuwa kire mu. Tiga na chiti ingi tani kapta zhiga na.
0: Re re re, tani kwaatan chi. Taga ta pachir ngi stungi khatamba ni wili ngi rjongkhi pachir chiksam chukji tatamu zhiga zhalang tuk zhiga. Ta ti nangani inji nara ta thanglang inji tanda chuk kor zhiga zhiga ma tuk pachir ngan chik rjongwa zhiga nangana. Me kanda sikri. Tegi tangta ranga ngi maa ngui pa sam chad gini zi tangna taar zongchin chobji kunda ngan chi ngi nara da langa yochiri. Yena yang taa jang cha chang zik pachir nyan do nara taar kibji nyan jim mena dhanda niskib tango sikri. Taa ranga ngi nara bono chad gini zi nara taa zongchin chobji kunda taa ka chang zik jiga gada lin atwa zi ngu. Taa ranga nyang tukni jiga zhongwa zi gina zika nyang zim yo pa ga tukni si jira maa ngui pa nara taa zhongkhi nara ka ka chang Zongqin qiobji kondi ta zirjigin ka cangzig rja linju ta tata rungin jina maa uga riva tin. Ta kisir yungi qimu zi yun dayo katin chu alang zhong kundi ni pul samjar chi huk. Pa jing li nang nara ta ngan chi kar zhonyo ta mga zi huk. Ta ndir ka ta xiong jina chi rja linju tata rungin jina rji simga ta riva naru ta tayin.
1: Ta kio ta linju ga simkhila gani shiga qipu yo ka?
0: Hariri, taa rangin jina xiga nga tsindi taa jimu xa tungu jungu nga lamka xigi loonu muza tong tong zimu. Jina taa jungu zika xa gu gazi tangna xiga rangi tisho ka xirjig nan doni. Taa runga rawa ka taa tama ni jiga nga naa xiandar hunga daa togju seji, namtar chirji seji, tamu ga yung dung nab jel tamu zu ka dikir. Taa ndir ka ra yung jiga munchil ka dhali nu ti charchin xa nu kuzi nga taa tamu jiga dhali yuqa zi maar mu. Yung tamu zi ranga khona maa tra ra. Tā kāngshitār jāngrāngu sēmgāwā kā pūgindān xō, tā tārikā zhōng yō zhēchū.
1: Rē, tā sōmā kārkōngs gēchū.
0: Olē, olē.
1: Rē, tā māngwā yāngi nā rāngi chī kāngā kā shārkīn rā chī kāngir jīmā xī gā bē.
0: Olē, olē, yāng yārā lō tōngu tōngu kāngā kāngir dhūgō kā, lī pōngā yāng chī kāngir dhūgō kā, zō mā xī gā
1: mā
0: nīhtān dh
1: Rē rē, tā tē rāng lēn sēng nāng nē yīngi nā, chū rāng gē, yōng tōng rōg nō gē, nyo sī gō rōm tām shī lēngi nā kāp tā sī gā yō kā sī gā tā mō. Rē, tī nyō wā rē rē, tā tā rā yō ngā wā gā kīng gā, gā shī ngā kōng chō pū mā ngā sī gā sōng gā nā rā, hā shāng nyā ndrō tā chē gī rē, nyā nā yāng lō shkil tōp sā tā mō rā mā ngā wā kī rē. Tīka nā tā tī rāngi lēn sīn jīg rī gyō tōng tā, tīka nā jīg tā rī kī rāngi rōng tā nyā mō sī gā tēn tā rā tōng lēn sī nā pā kī sī gā shī gā nā.
0: Yā yā, tā nā ngī tā lāng jī kēsir jēw rōng gā nāng gā yāng, tēm rī kī chē tā tā chā shī mō lō mā ngā zī yāng dā mō gā rōng lā tā cāmbā tōng tōng zī gā ngā mā dōng chī gā.
1: Yā yā tā yī.

0: Anin tong chere marg lomdang tangpo girgin sunum chil lagandi kapil gila na dewa tog shunig chi girgin kapirnda le na terang gila langsigin gotsum. Ya girgin sunum chil cho demu yi na.
1: Donze ba demu.
0: No demu yi girgin tomar girgin ga shawaranda ga tesan ga toninga chulin senda ga janda tangdan yi terang yi su taitung gar gilam di pep no nyang takpa ni kwaadin che shin yin.
1: Ya.
0: Tēnā gīrgīn tā tērāng nā chū chardār ngā wā gātsi nī khir gārī tā chardār tūpā gātsi tēng jīla gālā sūkwān tēn sōnjī nā tā lō jāng gārgīn tōr jī kīnyi mā tē kio gārī tēnā tā tērāng nī zōng tā tāng tāg tāg tā nīn jīlar gā nā tā mūz mār tūg mē kā tē tāng nā tē rāng tā lā yāng lō chūk nā mbā gāchī nyām chūk rā tōr nā yī gō sāy nā tā tā shir gā tā lō gārgīn tōr jī kīnyi tān tā lā chē sōp chā zōng sōng jī nā rā chī kī chī chā chī kī nā tā zōng yī tān tā nī tē rāng gā lāng zhā gā ngī tān tē chī tā tōr jī kā kūr tā nā chā nā chā gā gōp gā mō Dīnāng dā chārāng sōng jīnāng shū lōp chāt tā nī tā tā lūg kārgīn zindak kārgīn nā rī yīn tā sēr gu dī tā nā tā shū gā thūmar nī nā kārgīn gā tā lūg chū lōp chāng sōng jīnā chīg shū shūg nī thōr jīgīn dī chā dī kāng chā rī yī nī nā dā zūng yī tā nī kāp tā tā tōng tōng rī nā
1: Ó yā Tā tōng nō kī lōng chāng kāng gā ngā kā lōp chāng dā mō gā gōh kā zū shī nō ngī yā nyāng tō khuā nī kwa chāng chī shā
0: Ngā dī kwa chāng chī
1: Tōngi ngē kī lōp chā gā chī shūg nī tō jī gā chī chā chī gā nī nāng dā dā gō ngī mā rā shūg wā jī kī lām nī mā rā jī sē. Tēng tōng nā tōngi jī nā tō jī gā māng tō ngū pī lī kāndā chīm nō. Tā kī tō kī lōp chā zhēn bā ngā rī gā dī chīm dā gā rā lō mā nī gā māng tō ngū kīn chī gō gā. Tā ngē kī lōp chā gā lō mā jī nā tā māng chī shīn dā dā gō chū gā rōng chū gā māng tō kī lō mā nī chū gā dā gā māng tō ngū chū gā lī kāndā dā gō lō chā gā chī bā. Tani niwa mo yin jina, ta nanang ga toji gan jiwan tala yesu si da tangi, ta tatang ga lukum di nga, jarjong rinpa tang da niwa, tani jarjong rinpa tang simba. Di choga huynchung ga jikzin da duku, tang zi lang tong no ga, daga ditsu re re zin da tanki si no. Yang tani sipta se go na zo no, ta huynchung, toji ga huynchung jikzin re re lang no choga, ta lamchung gigin ga, jikzin re re in da duku yesu vi. Chidumi. Di choga, soma ga datang ga jikindi nani nyam chogo sa kango ga. Jisho, shisi ane gang gang zongo ga. Dala suwa loma sao shele. Di choga ta lopcha ga ngay teni loma galzong ra. Di choga, nga li lakpa ga ta kaga lojong la kan bachun ju cheta intsim ga gastak te guno namba dimu zara. Di choga, samba mo jina ta toji ga amgi da tangi Tojikan, jayuk, chetil, arabtang ramba pe no. Tani, zhwa mo yi na, ta talo ni ma ga zonday tangi, ngui ma ga lo tang manja sa zo no, kira ramba na tang nyamjiri day tangi, zilang ga nyamjik na asu no. Ta tawar ta, shangchin ramba ga nyamjik tang anyi alang no, di nang tayang, ngay lo tang da shik no. Tani, ngawa mo yi na, ta lo ma ga nungkhtin da duku se ju che ta, sopcha ga, siyangiz ga maa za pe tang no. Tani chukwa mo yin jina ta ngonjik nang ta shikpa ta ngonjik se gu nung ta duku tawar ga jakki ka lamni tangpo se gu nung dara mo di tanda ngay ka lopcha ga luman da duku nang shikji nang ma shikji nang da duku rang rang yin ba ta talo zo dar jina lu ngay ma tang tanda shikchen da duku hachang nyong ga nyong ga ra ta jik ti nang shiktangi renten ra ta jini lopcha ga ma lang tang na Tā lōma gā dānlam dā mālgā yū chē tā shirā lōpta nā yōngi tā tōjīg nā ngā sīgī rāngā dānlam dā dāna chōgnu tā chīgirā. Tī rōgā dāmbā mō yī nā tā tōsīm gā lāpsā gīgīng gā gūdhī gā chāni. Tā chūgā pējī tēngā chōngchir tēnzīn jāngsū nī yōngu gā gīgīng dā tā tōsīm gā lōpchā gūdhī gā nō. Tī tōna tōsīm gā gīgīng zēmbār gā kachū lōpchā lā nyanī dā tāngī Tā kichu gā lopti gā setab lakshī. Tī chō gā rāng gā lopta nā mēnū gā kachī kuchī gu nū gā jichānda dhukū dhanayin dā tāngi tā lopta gā lokhāng lōsū gā pīkānda dhukū jinzhin rā tāpilā tāng nū. Tī chō gā tā jēpā mō yī nā tā lopta gā gōngu wā sam nī tā tōjī gā chārik sī nū. Huān shuk jī nā tā nīwī lūnda tā kārāngā tā ngē kī lūtā yīngi nā nā gu sōsō nā tā ngē nā tī nā pējī rūtāng rūsīn bā nā mūzirā mō tē tō nā tā 도심 근 진득 조시다 땅에다 진득 남바다 도마가지가 지대노라 진득 숨도도 고다 엄마가 아제나 엄음 축소 무제나라 대단하다 진득 마인 비다 소자가 소존들 가요 다 너무 아시니 렁이다 땅이 다 공무거지 수치 담바 왔다 다 도심 그 호마라 소자는 나요 눈도 고다 배추 있고 눈도 고다 엄마가 다 무통 럭세는 너무 그 쇼 제니 땅이 말아지세니
0: 나리리리 같은 책이기나 대능그 렌슨 디낭니다 톰르게긴 그주 줄호잡지 다그주 마소르그랑 좀클 타는 좀 처먹을 험당 땅포 내선이 달로군 터진데 카탈다든 샤와치무즈 롭잡지 쇼그나리군나 니니 타는 이게긴 그 망포 카다이 탄진 트린지나 그주 단 젠드긴난 자 영나 롭잡지 긁긴 거 처럼 받은 손지나라 주 터진데 시 그츠치니다 땅 니니 타나 샤와 망알레군노 다중이 타나 긁긴 카다이고 디토나 다 자랑한 손지나는 젠드 되는 전덕스긴 농이 탄다니 단 전자랑 진그 지회는 춘랑 진단다 단 전자랑 진그 그거 자리간다리 얘기였나 나중에 타니 갑다리나
1: 오야 아 땅 안긴 전덕스긴 비차니 단 전자랑 진그 다드강이 신이 강덕신이 나다도 공이 말아 숙성 그군이 지세주 아 동문 지나다 자니마그닌 건 전촌도 공스소 dan jin chuo ka tong de ko de zhe zhi dang xie ka wo ne de ni ka tuo so che mai la de dang da ren tong yo ba bi ka yo no ge de mon zhen chuo chuo ho zhu ji na da to sheng ge ka tong de ko da lu ma ti ji ge da neng ni jin zhe wo ku ka de dang na da xian ke ma de tong ge ku ge zhen chuo ran de mo chuo no ti zhuo ge ho pa chuo no ge 진 때문에 다당이 시가 호빠치성가 너가 죽고요 전 초초노 아 뒤쪽에 다 그게 저러잖아 당 어 주로잖아 이나 롱오 니흘하단 전덕 신용노가 단 전덕 냠묘진데도 고 전 죽고 갚아 단데 시다당이 그치 도섬 그 갚톤데도 고 뒤쪽에 고주기다나 아 도중 체니나 나 내수가 뒤춘다 지게고 주기는 더라 소환이다 로마르가다 그런 것들 단디 가달 호소 동거지노 너도 그 동어모이 뒤로가 뉴아모이나 침대가 약주시 그리노 도중에 갔던데 다른 뭐든데 전진한 뭐든 잼바던 들나다 잔지나 죽고 아이르근나나 죽고 니가 도와다 소소가 휘잠는데 다 티티기 좀 생금오 대도나다 자파선 그냥 그렇게 좋아 나한테 고지다 다블 카프글람니 다자 도나다 답디 심덕도 좋아는하다 달 호마글가 잔지 카플 먼저죠. 뒤로가다 뒤쳐 담재미 회자식다죠. 늘가 난시는 먼저가다 다른 사사기기는 리스트기다 땅이 잔지가 리사 건강오가 늘아스과다 유름당 개토니다 김다가다 말아 서울이 제노 뜻이.
0: 네디.
1: 뒤로가다 선방먼지나 나 땅이 사와치즈 좋아하나다 도슴그 루치군다다 도치그라 돈이니가 든 아들사면 주니 나 그거 소중 거 손에나 나 로자가 혼춘 지그지 리리랑 산우 조거다 나 로마 망아도 야라 시그 배지 사가 간지라 사가 영 로마 망아도 그거처럼 배추이 나랑 그건 리우다 된다 사지미가 디동나다 디에 먹이 됐더니 다른 거 슬히게 뒤쳐자이 혼조지나 너무 농자 통찬로 초그라 뒤쪽에 솔직히 동우가 나 뒤쳐 양특이 좋을까 뜨거 뒤쳐 뒤쪽에 님마 공거 뒤쳐 등이 공중 마 초노는 자 공중 거부터 나양 뒤쳐가 지금 나무 좋을까 뜨거 뒤쳐 때 자이 됐다가다 소마 이리가 간진데 예수비 아 만당사 건강라 즉소 흑역고사 건강라 들까세는 문제가 다 아랑가 마시 노가 사샤도고 사샤 기기나 제트기게 대통이 오 로만드가 센차 츠베니노 아 즉소 지게 차라이고 건디라가요 네튼즈 키즈니 사샤 기기나 제트기라모 아 뒤쪽에다 단 된자인이나 로마몽우네라다 로마리리가 아랑 똑고 쳇다고 문자가 다랑 똑 메뉴가 로만 데미기 됐다니다 너무 뒤출 안아라 저거 이미니 도자는가 통계지기 그지 너무가 소중 식구노가 니쳇다 로마라라 아니까다노가 나초가나 더 잠보조 야라성이 뒤쪽 도마르기 삽사 안아까 찍정고그나 양나 떠라서 과연 지금 다도제 특히 뒤쪽은 인공 다그 주지가 인누즈가 양 뒤쪽 따라서 야라성 그치 tana janggu nu tarka zu mara chikti ta gongmo jinayo tisu chi thambar kedali kchi lu jong iko nu ani chala tini ta ke ga nanggong chansma da sein de chu arang ga vat khizen ta ta mara chang yong nu ga ta mo ze
0: ya de de de de de ko tin che gi tin na chu zan ta rang ji na ra khir gin zan da gan da gan gu chai da tang dan tho ji de thong ka de chu rang gen chong jan zan da gi nu ngi ta ta ni shina khir gin zan ta gan nang ge chi chong de yang na khir gin zan ta gi tan da ni zan chu yang nan zan ta gi nang ni chong de la su gat de chu ge da tang ta sha yi ge sem kum de thang nan da po pa che sang nan da da so su ngi te ge sha yi ge khir gin zan ta rang jin gin chu ara lo jong de go ji ge ga yu hua ri ni da ser go de dang na lo chong nan ba zun 손진아가 주 저나 그렇게 터지긴데 손진아랑랑 같이 고항이 진들이 맡음도 모이나 터지긴데 시가 넘히요니 대한신이 터지기 그렇게 뒤춘데 돈간데 다시 이 손 손진아가 지금 내수 희금이니 양나 그렇게 내수 그 내수 그 뒤춘데 고르기 과즈기 타고 메니 대한신아 이렇게 타고 나셔고는 디긴터 샤이 쇼 그렇게 샘컴 대통 양나 샘컴 염직은 이텐데 마바이니 드세고 대도나다 그렇게 샘컴 염직라서 관대 주영 하정가가 챔보로 디젠거 다기기는 참단한데 지도노 조단인데 가그 그 년다 뜨거랑가 당 아수기 뒤춘듯이 고드기 건나 티한치니 샘컴 뇽드긴이 텐데 또 하는 간다기 건 다중이 타는 게긴가 갑다즈가 통통이나
1: 야 대단하다 다 도지가 돈나니 그 대단나 로마 망치기 그 다시 그 뒤치 담제인데다 부정을 꾸는 거 니친데도 하정 다 디나다 지금 님가와들 뭐 대단나요 ti chuk ka nung khuyang ni chin zi gu gu ti tang na ta sol tra ga ta chik chik ga thosun rin ba di ta tong un ji na jiawe yin sim ka yig zi gna dhiri da ta ngay na ka chu nye su gu zi gna rmo
0: nari
1: yig zi gu zi gna ga zi dar ti chuk ka nyua mu ta chu ga rachi rik ni ga tam shin rin dhiri da ta ngay na ka chu lul zi gu zi gna ti chuk ka samba mu ji na ka chu nung khuy zi chu ra ti chuk ka chen kum ma nyung zi chu che ta ta sol tra ta Tili anga ge yime yu san damu, da ritsi naksim zomsa gandamu, da tang tanga songe da tangi, da dendar pel tangi. Di gartag zu shini, dendar pi chanu choga da sata ni lalin karti zu yil, da dan chira zir gu gomu choga da chira. Di dan di sani zu kichu chachi ka zigi, dike zu shira yungi lucha nani, da kabdari zu yina, da terang damu zu da, shunga sui manyu, chi manyu. Tā ngō mā kā gīwā zā rē sō kā, tā mō kā sāngi yāng pēn nir. Tī chō kā tā, sēng kā mā rā kā pā kā tā, nā kā chēlī chēng kā gīgīn tā tō kū, sēnī dēn dēn sī tā tāngi, tā tō jū tuay lā nī pī kā mā tā kū, rāng kā sēng kā mā tā chēn yōng dī kū, tā tō kū chēlī chēng kā gīgīn tā dēn dēn nā rā mō. Tī chō kā tā rō ngā mō yīn jī na, tā lō mā wā mē nā mā tā kū mā kī tā tāngi, tā tō jū tuay lā nī wā, yāng nā tō jū lēn bī kā tsā, Di tang ge shong ni gang gang ayam zhig gu. De la ka la tuwa yang, lu zha ga men ba da, che che ge zhig nu, dung zin.
0: Nari, nari di di. Di di kwa tinche ge rin oli. Ta nindar kan son jina kirgi lo chung nampan son jina ra rang gin, ji nga su ge ti chun da go dhugi ta gu meni, dani tor jiga ran da ge nun xin na zha, jar zhung ran da ge kirgi tindien ba pa yi da tangi ti chun dan da go dhugi ta gu meni, namo ngi tala ngang gir ngi ta gong na sha gong de vizhundi di hanjini, ta rang ge jiga sem kum hiyom jiga ran da yi jul xabar da, kap tong de kirgi pa ma ra gir gin, yang na lo ma rang rang yi da tangi rang ge sem kum da zi ge zi jing hiyom jiga yi atap ge ndi ta ju da da chang ge ga chen bo ri. Di hanjini da ge jo, tan tor jing da ton jo nin bilar ge nda mo zi mar tu me ka di tang na, di rang da la, dan thor jing de ngi par ta khar ge so chung nan ba yin nan zha, nda zu cham dhagar ka yin nan zha, nda so so ge zi ge zi zi zha dhigi go nu ge zi zi yi kak kore yin nan zha, yang nan thor jing yo chi kak kore yin nan zha, nda zu gang gang yo nina ge nda zu ngi tani yang cham dhagar nan ba ra so chung nan ba zo san dhabar yin na.
1: Ya, dan nan zi yi kak shukun yin jina, dong mo chu ge thor tang lak chir nda zi go go mo, thor tang lak chir yin jina, da zu re re dmo lo ma chir yin yi yo ka, da cham dhagar, Сауэлі чихтагу ну, тултанг чиргатгаага гидшита дай умэдэ чихтагу. Гэдэ дай дана, да нима дегэ ун дирэн дэ сэра чиглэйжу тултанг чирнда. Дэ тунгу мой. Нюа му чуга жихчурхан ига да, дю гэнгэнг лэнгу га, дэ тэгэ дичил чихэра, дэ лачхуа гэ ун уга жихчурхан ига дэ гугу му. Дэ чуга да ёчи га гуни, чуга 비에 니 전부가 산이 오노가 다 다브렌지나 크마스가 나다 습치고 다바 어 드치고 참아 요노

0: Tani ta hanne mantan de chire na. Zhejun de ho chire na long ge chire na. Long ta ge zhong chire de tan da zi. Hanne mantan ge chire na ma jang wo ga ge ge. A jang ta ma jang zi wo zhe tgen ga ji wo ga. Ni ge chire na ma jang de long ta ge ge zi. A long ta ge ge zi. Ti nu ge chuan ge ti gang ge zi ji. A long ge de ho ge zi ji. A long ge de ho. Ni ge chire na ren ge chou ta shi ku ra chire na po zhang na wa long zi ge zi. Tung mu ki chire song. Tā kīrgī pōpchāng nāng āsīnī. Tā chīrīz nā, āzāwā tāng tōngā pānsīm tsukhā gūnī kīrgī nīlēn zīsī. Ā, kīrgī nīlēn tāng zīsī. Tā, nīgī nāng nī, kīrgī lōngthā gūdō khuay rāng gū, māpchāng gī chīrīz nā, yūtani tā, pōpchāng nāng āsīnī, kīrgī chīrīz nā, tsōu tāng tāng tā, gā gā sū sū ngāng nī tā Chukchuk jengi chamek, maan nungti rikin te sikunu rikang jo para. Ta lungi dukhi zawa tang jawa lukur chi cho sikunu ke chirizna jawa rangin jo pi jengi. Tani niwashi uchi, nungu niwashi. Shiri chungni sidi kamta lai pazi wala. Di nalayang chirizna chung chung zika ni uka. Chigi na chirizna sida kamta lai pa. Tani chirizna sida yi maachi chirizna. So ajo ramana gi chna sordup ten che songda ajo gi chna phonya im bra khiwa de mo ka niu ka tongwe na haring shi ji ko ba ne chetr she shi ro kha jin tor te en rin chi che mi che sidi zon khang ra ver shin zu nu ken ti ko ten shi de de na de ni de chi na khrge chong tang chi ke tele ge che song along tha ge tong chi ra ba song zu de ni along tha ge de khu ge chi na a ren ge chou chi de na wa ke ta si tang a Kazin dhamu wakku, nama na chukka, pansum chukwa gu, nyankari zis. Nyankari chersung, kirgi chirizna dhakivda, rungi lingin chirizna, longtha gu geni chirizna, domu laru yuzi, tiken dhiju maari. Kirgi chirizna, li na ngankari jimu yuk. Ngankari jimu kongli sung, khaza, chongchir gu yun de sung chirizna, jowu rama na gu tsumu, sidanda chob yura. Tiendu gu chonggu, kirgi yung chirizna, rungi ngankari dhu maabje las. Harayang si, shiji gomban si, shukara chirizna, Gomba shinir zihtag tanzi si. Gomba shinir tig gu nundi taan reyluk chiridi na yung reyluk chig jaya tanzi si gu nundi nantan diri. Reyluk chig jaya pi chiridi na gomba di jitavari di na chitir chenbu yana jamtsu ra. Jamtsu chenbu yanda khshira chiridi na lugui. Balu yanda urgunga chiki khshikora yungu ka di jinti da chiridi na kashikora kor tanzi. Torti, shishir lugu pa jini torti si. Gomba ni tora, gomba pibi tuan dhari. Dini gomba ni torti si gu nundi gena tig gu nundi. ओ कोंबा पी तंदरे कोंबा पी दे तंग छिरिस ना कंग अब सोंग जुगे तस ना ओ लंगा बरी टों छिर गे छिर ना जो दखो आ जंबा चि तंग देन बा बो जुगु से गुनो ति गे छिर ना जेमी छला अब सोंग जे जेमी थे ते ngon छे छिर ना आ सिंजी गे छिर ना जेमी छे रे आ कगे कंगा रा वारा दाष्टा ते छिर ने ते सदा तों खना छि गुन रे तिनु चंग आ रिंचे गे जेमी छे रे सदा तों जिना छ ना तों खना रे zhuan kheng ge raa rizhi. O zhuan kheng ge raa wa di di nang aa chirizna wa chong zhigizhi. Nyang ghe jay na chirizna shiji gomba toru rizhi gu nu ki chirizna shiawa rang zhin jo pi jay ra. Di toru zhila chirizna hui kang zhigu gu na chitir shi shirlu khaa zhin zhi shiwa gu. Di chirizna chong a zan maartu chong chi yang isi chirizna shay mai gu. Di na hui jing nang di chirizna ngay bi hui li. Di choma tang chi shiawa rang zhin jo pi jay ra. Di ni wa chirizna sida yi maa chi de tang ᱡᱚᱜᱚ ᱨᱟᱢᱟᱱᱟᱜ ᱥᱚᱨᱫᱩᱯ ᱛᱮᱱ ᱪᱮᱥᱚᱱ ᱫᱟ ᱡᱚᱜᱚ ᱯᱷᱚᱱᱭᱟ ᱤᱱᱚ ᱪᱤᱫᱱᱟ ᱦᱮ ᱛᱮᱡᱚᱞᱟ ᱨᱟᱢᱟᱱᱟᱭ ᱥᱚᱨᱫᱩᱯ ᱪᱤ ᱦᱛᱜᱞᱤ ᱛᱮ ᱯᱷᱚᱱᱭᱟ ᱦᱮ ᱥᱤᱜᱩᱱᱩ ᱥᱤᱠᱤᱝ ᱜᱮᱱᱭᱟᱨ ᱱᱤ ᱱᱟᱱᱛᱚᱱ ᱪᱤᱨᱮ ᱛᱮᱡᱱᱟ ᱚ ᱛᱟ ᱠᱷᱨᱜᱮ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱪᱤ ᱦᱟᱱ ᱢᱟᱱ ᱛᱟ ᱠᱷᱨᱜᱮ ᱥᱤ ᱟᱞᱚᱱ ᱛᱟ ᱜᱮ ᱴᱚᱱ ᱪᱷᱤᱨ ᱱᱤ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱥᱤᱫᱟ ᱜᱮ ᱡᱚᱱ ᱠᱷᱟᱱ ᱨᱤᱱᱪᱤ ᱜᱮ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱡᱮᱢᱤ ᱪᱮᱛᱮ ᱪᱚᱱ ᱛᱟ ᱥᱤᱫᱟ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱢᱩᱛᱷᱤ ᱛᱟᱱᱥ ᱢᱩᱛᱷᱤ ᱪᱮᱨᱥᱚᱱᱤ ᱛᱟ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱱᱟ ᱪᱤ ᱫᱚᱠᱷᱩ ᱪᱤᱨᱮᱫᱱᱟ ᱡᱚ ᱨᱟᱢᱟᱱᱟ ᱜᱮ ᱥᱤ ᱪᱩ ᱞᱮᱝᱜᱮ ᱦᱟᱱᱮ ᱥᱤ ᱪᱩ ᱞᱮᱝᱜᱮ ᱦᱟᱱᱟ ᱩᱱᱤᱜᱟ ᱪᱤᱨᱱᱟ ᱛᱟ ᱱᱩᱱ ᱡᱩᱥ ᱫᱩ ᱥᱚᱱᱟ ᱪᱤᱨᱱᱟ ᱴᱤ ᱥᱚᱱᱟ ᱪᱤᱨᱱᱟ ᱛᱟ ᱩᱱᱤᱭᱟ ᱛᱟᱨᱱᱟᱨᱤᱥ ᱛᱮᱭ ᱛᱟᱝ ᱛᱮᱞᱟ ᱥᱚᱠᱷᱤ ᱪᱤᱨᱱᱟ ᱡᱤᱢᱥᱮᱱᱫᱟ ᱞᱚᱨᱡᱤᱱᱫᱟ ᱪᱤᱨᱱᱟ ᱥᱮᱢᱩᱭ ᱥᱮᱛᱤᱥ ᱛᱮ ᱥᱮᱴᱚᱱᱟ ᱪᱤᱨᱱᱟ ᱥᱮᱫᱟ ᱪᱤᱨᱱᱟ ᱠᱟᱵᱡᱜᱟ ᱟᱱᱫᱮ ᱱᱤᱜᱮ ᱥᱮᱠᱩᱱᱩ ᱜᱚ ᱛᱟᱢᱫ ᱟᱫᱮᱱ ᱢᱟᱡᱤᱱ ᱛᱮ ᱛᱟᱵᱤ ᱪᱤᱨᱱᱟ ᱛᱚᱠᱷᱟ ᱪᱤ ᱛᱟᱱᱫᱤᱥ ᱛᱮᱥᱢ ᱪᱤ ᱨᱚᱱᱫᱩᱜ ᱛᱮ ᱪᱤᱨᱱᱟ ᱢᱟᱪᱷᱮ ᱣᱟᱨᱛᱮ ᱪᱤᱨᱱᱟ ᱫᱤᱜ ᱠᱚᱭᱤ ᱪᱤ ᱡᱤᱢᱟᱨ ᱵᱟᱛᱱ ᱫᱚᱞᱤᱥ ᱡᱚ ᱪᱤ ᱦᱟᱱ ᱢᱟᱱ ᱛᱟᱜᱤᱥ ngon che chirizna wa ka jo ramana kge chirizna ata chu songa chirizna sada thik to na 그래서 저는 이 미친아 타지 이 미친아 밀럭 저는 서듬드 저는 떠내다 이 체트지 오늘 어 뜨다비 저는 능긋 이라테니 체스동이스 근데다 저는 저 서듬랑에 다시는 怎么든 나탄다지 怎么든 체스동스 다그라 저 서듬에 놓치는 힘이다 저는 어 지하는 만탄다 저 그거 누구 보냐래지 다 이 체스동스 이 체스동스라지 원정 저는 원체치드나 선부가 저우가 물게치드나 후토흐 잔부가 홍게치드나 잔테고 고니치나 초원으라 저우가 다크치드나 그 잔테고 초마트바다 드드나 지인도 모지 할리 다크치드나 그 상테고치드나 루이그난도 고스 다테치드나 셈트게드 마르가 다치드나 아 리시치드나 만조드 시에츠 다 소나 만도즈디 니니치드나 라마나이 소르드 제트가스 고노케 디 라진 조바리 디 포니르 히스 고노케 치르드나 아란진 제 비쟁가는 그치나 연대나는 줘 봐라
1: 자치 된 비년 큰 조부난 바 다양 디초가 흥게 대릉가 렌친데 동침드니 주 레친디 좀직 바 반디 초등 좀증 간 크르바 체릉 자히 스타클바 시글루 제초 스타클바 아응직 체릉 등 소는 마렌친의 니긴 다디모